सुप्रभात। एफएम इंड 102.4 मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोट विविध भारतीनी मनोरंजन सेवा। आजे ज्येष्ठ सूद बीज विक्रम संवत 2082 એટલે કે મંગળવાર તારીખ 16 જૂન 2024। અત્યારે સવારના 5:57 અને 46 સેકન્ડ્સ થઈ છે। અમારી આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત, નમસ્કાર। પ્રસારણ સભાનો પ્રારંભ કરીએ મંગળ સ્વ

0: બરાબર 6 વાગે આપ હિન્દીમાં સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં જયા ભારતી.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ વીતેલા જમાનાના ફિલ્મી ગીતોની કેટલીક વાતો અને એ દોરના કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ યાદો કી બારાત. શ્રોતા મિત્રો, જીવન એક યાત્રા છે. આ યાત્રામાં જો ગીત સંગીતનો સમાવેશ થઈ જાય તો આ સફર આનંદ અને ઉત્સાહથી એક જાનમાં જતા હોઈએ એવી અનુભૂતિ કરાવે. લગ્નની જાન એટલે હિન્દીમાં બારાત. આવી સુંદર સજેલી જાન જ્યારે બહુ આગળ વધી જાય અને એને પાછળ ફરીને જોવામાં આવે છે ત્યારે દેખાય છે યાદો કી બારાત. નિસંદેહ આપણામાંથી અનેક લોકોના જીવનને સુમધુર સંગીતમય બનાવ્યું છે હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ કહેવાતા દોરે. એ સુવર્ણયુગના ગીતો ગણગણાવે છે આજની પેઢી પણ અને આવનારી પેઢી પણ ગણગણાવશે. આ થઈ યાદો કી બારાતની વાત. યાદો કી બારાત નામે એક ફિલ્મ પણ છે ને, આ ફિલ્મનું ગીત સાંભળીએ. મોજીલું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, રંગીલું સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને સુમધુર સ્વર છે મોહમ્મદ રફી અને આશા ભોસલેનું.

ભારતીય લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મ સંગીતમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય જે સંગીતકારોને આપી શકાય એમાં એક અગત્યનું નામ છે સંગીતકાર નૌશાદનું. સંગીતકાર રોશન, સી રામચંદ્ર, સચિનદેવ બર્મન વગેરેનો ફાળો પણ ક્યારેય ભૂલાય નહીં. લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતને ફિલ્મી સંગીત રૂપે રજૂ કરવાની કડીમાં સંગીતકાર શંકર જયકિશનનો ફાળો પણ ઉલ્લેખનીય રહ્યો. આ સંગીતકાર જોડીનું સંગીતથી રચેલું મેરે હુઝુર ફિલ્મનું ગીત સાંભળીએ. હસરત જયપુરીનું ગીત છે, ગાયક કલાકાર છે મન્ના ડે.

સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે જ્યારે ફિલ્મોમાં સંગીતકાર રૂપે પદાર્પણ કર્યું ત્યારે સંગીતકાર નૌશાદ, રોશન, સચિનદેવ બર્મન, સી રામચંદ્ર તથા એમના આવ્યાને 3 વર્ષ પહેલા કલ્યાણજી આનંદજી આવીને છવાઈ ચૂક્યા હતા. આવી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં પહેલી જ ફિલ્મ પારસમણીથી પોતાની પ્રતિભાનો પરિચય આપીને લગભગ 4 દશક સુધી ફિલ્મ સંગીતના સંસાર પર સામ્રાજ્ય જાળવી રાખ્યું. રજૂ કરીએ છીએ પારસમણી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કમલ બારોટના સ્વરમાં. સદાબહાર ગીત છે અસદ ભોપાલીનું.

હિન્દી ફિલ્મ નિર્માણનું મુખ્ય મથક મુંબઈ રહ્યું, પણ દક્ષિણ ભારતથી ખાસ કરીને હાલના ચેન્નઈ અને તે સમયના મદ્રાસથી પણ અનેક હિન્દી ફિલ્મો આવી અને લોકપ્રિય થઈ. કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોના નામ લઈએ તો કહી શકાય ગાયિકા એમ એસ સુબ્બુલક્ષ્મી અભિનીત ફિલ્મ મીરા, મેં ચુપ રહૂંગી, ખાનદાન, ફર્ઝ, સૂરજ, તીન દેવિયાં, હમજોલી વગેરે. આ શ્રેણીમાં એક તેલુગુ ફિલ્મથી પ્રેરિત થઈને નિર્માતા એલ વી પ્રસાદે બનાવી ફિલ્મ મિલન. ચાલો સાંભળીએ પૂર્વજન્મની કથા પર આધારિત આ ફિલ્મનું એક ગીત. આહલાદક ગીત છે આનંદ બક્ષીનું, લલિતપૂર્ણ સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, મધુર સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનું.

હિન્દી ફિલ્મોમાં એવા પણ અનેક કલાકારો આવ્યા જેઓ માત્ર એક જ ફિલ્મમાં દેખાયા. કદાચ એમણે વધુ ફિલ્મો કરી પણ હોય તો પણ આપણે એમની પહેલી સફળ ફિલ્મ વિશે જાણીએ છીએ. આવા થોડા કલાકારો અને એમની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. દોસ્તી ફિલ્મના બે મિત્રો સુધીર કુમાર સાવંત અને સુશીલ કુમાર સૌમ્ય, ગુડ્ડી ફિલ્મના નાયક સમિત ભાંજા, સરસ્વતી ચંદ્રના નાયક મનીષ. સરસ્વતી ચંદ્ર ફિલ્મનું નામ આવ્યું તો ચાલો સાંભળીએ આ ફિલ્મનું યુગલગીત. યુગલ સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનો, ગીત રચના છે ઇન્દિવરની, સંગીત રચના છે કલ્યાણજી આનંદજીની.

ફિલ્મ જાગતે રહો વિશે અનેક વાતો કહી શકાય. આ ફિલ્મની વાર્તા એક રાત દરમિયાન ઘટેલી ઘટના ઉપર આધારિત છે. સામાન્ય રીતે રાજ કપૂરની ફિલ્મોમાં શંકર જયકિશનનું સંગીત રહેતું, પરંતુ આ ફિલ્મમાં સલીલ ચૌધરીનું સંગીત છે. આરકે ફિલ્મ્સ હેઠળ બનતી ફિલ્મોમાં રાજ કપૂર સ્વયં દિગ્દર્શન કરતા, પરંતુ જે 3-4 ફિલ્મો અન્ય દિગ્દર્શકોએ દિગ્દર્શિત કરી છે એમાંની એક ફિલ્મ છે આ જાગતે રહો. ફિલ્મની નાયિકા નરગિસ

એકદમ અંતે જ્યારે પરોઢ થાય છે ત્યારે દેખાય છે. ચાલો સાંભળીએ શૈલેન્દ્રનું રચેલું પ્રભાતિયા જેવું આ ફિલ્મનું સુંદર ગીત લતા મંગેશકરના મનમોહક સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: પતા હે, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

નિર્માતા દિગ્દર્શક વિજય ભટ્ટનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે, પરંતુ એમની બનાવેલી ઉત્કૃષ્ટ ફિલ્મોના નામ ચોક્કસ સાંભળ્યા હશે, કદાચ એ ફિલ્મો જોઈ પણ હશે. પ્રકાશ પિક્ચરના બેનર હેઠળ વિજય ભટ્ટની લોકપ્રિય ફિલ્મો છે ભક્ત નરસિંહ, રામ રાજ્ય, બૈજુ બાવરા, ગુંજ ઉઠી શહેનાઈ, હરિયાલી ઓર રાસ્તા, હિમાલય કી ગોદ મેં વગેરે. જ્યારે ફિલ્મ હરિયાલી ઓર રાસ્તા આવી ત્યારે ફિલ્મની નાયિકા માલા સિન્હા તો બહુ લોકપ્રિય હતા, પરંતુ નાયક મનોજ કુમાર થોડા નવા સવા હતા અને આ ફિલ્મ એમના શરૂઆતના દોરની સફળ ફિલ્મ સિદ્ધ થઈ. આ ફિલ્મનું શંકર જયકિશનના શાનદાર સંગીતથી શોભતું ગીત મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં, ગીત રચના છે શૈલેન્દ્રની.

એક ફિલ્મી ગીત એવું છે જેમાં પાર્શ્વ ગાયિકા શમશાદ બેગમે અભિનેતા બિશ્વજીત માટે પાર્શ્વ ગાયન કર્યું છે. ફિલ્મની પરિસ્થિતિ એવી છે કે એક કાર્યક્રમમાં અભિનેતા બિશ્વજીત નારીનો વેશ ધારીને નાયિકા બબીતા સાથે મંચ પર એક ગીત ગાય છે. સ્વાભાવિક છે કે અભિનેતા નારી વેશમાં ગીત ગાય તો એને સ્વર પણ ગાયિકાએ જ આપવો જોઈએ. આ દૃષ્ટિએ ગાયિકા શમશાદ બેગમ આવ્યા આ ગીતમાં. આ બેમિસાલ ગીતના ગીતકાર છે SH બિહારી, લાજવાબ સંગીત છે OP નૈયરનું, શમશાદ બેગમ સાથે સહગાયિકા છે આશા ભોસલે, અને આ અનોખું ગીત ધરાવતી ફિલ્મ છે કિસ્મત.

0: સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: રોજ સુબહ 7 સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरे नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरे नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा प्रसारित।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
4: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો। 4 કચરા

0: નો નિયમ અપનાવો અને કચરાના કલેક્શન ની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. રજૂ કરીએ છીએ પ્રણય પછીની મનસ્થિતિની કેટલીક વાતો અને એના પર આધારિત ગીતોનો કાર્યક્રમ પ્રણયનો પ્રભાવ. અવાજ તો હતો પણ એમાં ખનક ક્યાં હતી, અવાજ તો હતો પણ એમાં ખનક ક્યાં હતી, નજર તો હતી પણ એમાં ચમક ક્યાં હતી. તમે આવ્યા એની અસર છે, તમે આવ્યા એની અસર છે, બધું પ્યારું લાગે છે. જે પહેલા દેખાતું હતું એ હવે સારું લાગે છે. ફૂલો તો હતા પણ એમાં મહેક ક્યાં હતી, ફૂલો તો હતા પણ એમાં મહેક ક્યાં હતી, મહેફિલ તો હતી પણ એમાં રોનક ક્યાં હતી. અવાજ તો હતો પણ એમાં ખનક ક્યાં હતી, નજર તો હતી પણ એમાં ચમક ક્યાં હતી. રજૂ કરીએ છીએ આવા ભાવોથી ભરપૂર મજરૂ સુલતાનપુરીનું રચેલું, નૌશાદનું સ્વરબદ્ધ કરેલું, લતા મંગેશકરે ગાયેલું, સાથી ફિલ્મનું પ્રભાવશાળી પ્રણય ગીત.

ગયો હતો હું એકલો, લાવ્યો ભાવનો ઢગલો. ગયો હતો હું એકલો, લાવ્યો ભાવનો ઢગલો. એના રંગમાં રંગાઈને થયો હું રંગીલો. ખબર પડી ગઈ મને કે એને આવડે છે જાદુ કરતા. ખબર પડી ગઈ મને કે એને આવડે છે જાદુ કરતા. બસ બેસાડીને વાતો કરીને ઉર્મીના પૂર ભરતા. એ આવશે નહીં ત્યાં સુધી સૂનો લાગશે બંગલો. એ આવશે નહીં ત્યાં સુધી સૂનો લાગશે બંગલો. ગયો હતો હું એકલો, લાવ્યો ભાવનો ઢગલો. એના રંગમાં રંગાઈને થયો હું રંગીલો. ગયો હતો હું એકલો, લાવ્યો ભાવનો ઢગલો. રજૂ કરીએ છીએ રાજપૂત ફિલ્મનું આવું રંગભર્યું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, લાલિત્યસભર સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, કામણગારો કંઠ છે કિશોર કુમારનું.

ઝાંઝરનો મનને મોહિત કરતો રણકાર કોણ કરી ગયું, ઝાંઝરનો મનને મોહિત કરતો રણકાર કોણ કરી ગયું, સ્થિર વિચારોને વેગ આપતો ચમત્કાર કોણ કરી ગયું, નિરાધાર દિલને આધાર આપીને સ્વીકાર કોણ કરી ગયું, શ્વેત શ્યામ ભાવને રંગનો શૃંગાર કોણ કરી ગયું, પ્રેમની યાચના કરતા વેદ ઉપકાર કોણ કરી ગયું, ઝાંઝરનો મનને મોહિત કરતો રણકાર કોણ કરી ગયું, ઝાંઝરનું મનને મોહિત કરતો રણકાર કોણ કરી ગયું. યાદ આવે છે દેખ કબીરા રોયા ફિલ્મનું ગીત. રોમાંચક શબ્દ રચના છે રાજિંદર કૃષ્ણની, મોહક સંગીત રચના છે મદન મોહનની, મધુર સ્વર છે મન્નાડેનો.

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કરી પ્રણય પછીની મનસ્થિતિની કેટલીક વાતો અને એના પર આધારિત ગીતોનો કાર્યક્રમ પ્રણયનો પ્રભાવ। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો। નમસ્કાર।
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું, સ્વચ્છ ભારત।